0: ऐसे बात ला, ताजिक से यूं रह यालो या क्यों अ तेज़ा में बने तो तंदे ती रिंदांदी आ हा को बा अं काशिं ये बे तिंजेजी क्यूरिम्सी क्यू ओर बा ताजिक किरां के तंदे शे साब से बे क्यूरिम नालो ले या शे साब दिन से की केजू रची आ कंजेजी ले या चुगू ना
1: लसे ता दिन्दे से नशा ला सोसो के सुयू रिंदे रिंदांदा में बे शा बे चला तो ये की रिंदांदा हा को बा दिन चेजी ता तिंजा शे खरस सुने ले ता शे दी नंबर दी सुयू रिंग या रहा है रेशा यहाँ तब्शी युगो तांजे सुयू रिंग या दी कंजेस शे ना लो लोग तो मंजू सुयू रिंग या दी नंबर कंजेस थोंडे मिशन बेल पा नंबर चोग तो ओ दी रेशा दी सोंजा मंजू थालो रहे थालो रहा मंजू तंदर कबरानी दी चुआ ला कलो मंजू की कलो कलो की शब्दो रहा सोया की शेरान सोयागी, बाबजानान सोयागी देसी छोड़ा, कुखब छोड़ा दिन लाजिक बती यांगी अनि खलूई माचाशा नंगाना जोगे ता बेटे सुजूरिंग नंगाना बेटे खेंच बुर शेनाजीगी यांगाच शादेयारे ता दि ngoyle ima xa xa na nganzu bete dhirwa la kallu dine nganzu ki jamne, lingbu, yangqing, laso bo ki dinde ki tsonaji ma xu dine ngana xabzhu gyabzhu na zamba nganzu nam yu ki xie xabzhu na lo ki nga xuk chingbu ta anze me du zamba namba sabo chi kandze su go to o ande xie zhe talo nge kallu ki xie zhe su yu la o ande sara xa dine ki ma qing zhe ta tingsan ki xie su ya ki kabzhu da ta xie su be kye zhu yu la xie tongkyo ganglo kye zhu yu go di cha de yu la 레게 빛샤샨 레스샤 단음 중간 저기 초보 초문님 좀 되잖아 봐 세단 되 잠에 단에 자 기타 단에 자 강로 시수 위에 시 단중 뭐 렌지 가나 미 강로 단시 위에 시 단 코나지 붙자 두고 내단다 니야 로얀 직소 세베 기름 나로 강고 춘주지 나로 로얀 사슴 근데 치고 또 수도 잠바 내는 세는 계시 세디 나로 땡케기 시시 주여 봐 땡케기 세 단에 주여나 나르소수기 살종기 삼류 차공이 충무시나 쪽이 어도 쓰레자 다 배샤샤는 안 저들이 시에지 퍼유 시그즈기 시에지 어야 다 퍼유 시그즈는 나로 수술하죠기 내 주기 시에 다 퍼유 시그즈 나로 자나스레서 제 지제 뭐지 즉 토지 진나 가르 가르 즉 통지 텐조 어 전제 즉 고르장 시조 즉 시조 다데 계스 퍼유 심에 즉 미년도 삼바 오 시엔데스 도 삼자로 좀 마시기 시에디 때베기 촌나다 나와 전제 레그마 다 이해 셰디 가장랑을 퍼유스 체제 셰디 고네 고부투기 밥자랑 게 짱마 체제 셰스이 매바 셰단 단에 매는 타디나로 잠네 지네 자도 저기 시시 지네 자도 링부 지네 기 자단 빛지 되는 자마 디나로 오 나네 마 퍼유 네도 좀 많이 듣는데 사서 코로소소랑 니게 전화를 해야 되기로 와 먼저 리베 나로로 디 통용으로 막 내면 되지 되게 어디 지도 좀 봐 다 셰디 시에드라는 때베 타베차샤는 감소 그다 지금 지냐리 시에 퍼유스니 시진 무슈어 말 이내레 시에니니 주나로로 살만자 주다 조조리베나로 코르교기 맞아 주통용으로 어원데스죠 세상 그분은 일단다 세소야 카브로 도조디니 자당랑 장마 제제 세스이 매바 세단이 매바 제제기 세소야디 어원데스 이내 조직디 수교를 해야 되나로 루야 어디니